મંગલ શરૂઆત સારું, આપણે જીવ ન જીવને બાગ બાગ કરણ વાળો, થારો ઓર મારો મનપસંદ મીઠો સો મારવાડી લોકગીત સુણલો સા. તો ચાલો સુણો સા ઓ પ્યારો સો ગીત.